0: અને સ્માર્ટ સ્પીકર માં બંધ હોસ
1: પ્લે બીએફબીએસ યુ બીએફબીએસ ગોઠા રેડિયો રેડિયો ગોઠા
2: રેડિયો ઉમેર ચિપી સકે કહરલા પણ કરીલે દેખાવને ખાલકો પ્રવિધિકો પહેલો પટક માનસેમાં પરીક્ષણ શરૂ ભાયકો છે બુઢી ઉઢી પ્રક્રિયાલાઈ ઉલટ્યાઉને રિવર્સ એજિંગ પ્રવિધિકો પહેલો માન પરીક્ષણ શરૂ ભાયકો હો ઉમેરકા કારણ કોશિકામાં આવને અસરલાઈ ઉલટ્યાઉને ઉદ્દેશ્ય રાખીએકો ઇન્જેક્શન માનિસમાં પહેલો પટક પ્રયોગ કરીએકો હો અમેરિકાકો બોસ્ટન સ્થિત બાયોટેક સ્ટાર્ટઅપ લાઇફ બાયોસાયન્સેસલે આપનો પહેલો બિરામીલાઈ સેલ્યુલર રિપ્રોગ્રામિંગમાં આધારિત ઇન્જેક્સન દિઈએકો બતાએકો છ પરીક્ષણ અંતર્ગત યો ઇન્જેક્સન જલબિંદુબાટ પીડિત બિરામીકો એઉટા આંખાભિત્ર લગાઈએકો બિઝનેસ ઇનસાઇડરલે જણાવેકો છ યો ટ્રાયલકો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેર બઢ્દૈ જાંદા કમજોર ભાઈકા કોશિકાહરુલાઈ પુનઃ યુવા ર સક્રિય અવસ્થામાં ફર્કાઉનુ રહેકો બતાઈએકો છ આગામી છ મહિનાસમ્મ વૈજ્ઞાનિકહરુલે યસકો પ્રભાવકારિતા ર સંભાવિત દુષ્પ્રભાવમાથિ નિગરાની રાખ્ને ખબરમાં ઉલ્લેખ છ બાગલુંગકો બડીગાડ ગાઉંપાલિકાનો દર્લિંગ મુલુકકૈ પહેલો પોષણ મૈત્રી સ્થાનીય શાસનયુક્ત વડા ઘોષણા ભાઈકો છ બાગલુંગબાટ સંગમ ઘરતી મગરકો રિપોર્ટ
3: પોષણ મૈત્રી સ્થાનીય શાસન કાર્યાન્વયન કાર્યવિધિલે તોકેકા સબૈ સૂચકહરુ 100% પૂરા ગરેપછિ ઔપચારિક ઘોષણા ગરેકાલે યો નેપાલકૈ પહેલો વડા ભાગો બડીગાડ નૌ દર્લિંગકા વડા અધ્યક્ષ કૃષ્ણ બહાદુર કેસીલે બતાઉનુ ભયો
4: સંપૂર્ણ સૂચકહરુ પૂરા ગરેર વિધિવત રૂપમાં પહેલા ટોલલાઈ હામીલે પોષણયુક્ત ટોલ ઘોષણા ગર્યોં ત્યસપછિ સ્વાસ્થ્ય ચોકી ઘોષણા ગર્યોં ત્યસપછિ હામી વડા લેવલમાં છૌ અહીલે સબૈ પ્રક્રિયા પૂરા ગરેકો હુંદાખેરિ પહેલો વડા પ્લસ ચાહિં હામી નિકટ ભવિષ્યમાં પહેલો ગાઉંપાલિકા હુંછૌ ભન્ને હાम्रो દાવા
3: પોષણ મૈત્રી સ્થાનીય શાસનયુક્ત ક્ષેત્ર ઘોષણા હોનકા લાગી 7 ક્ષેત્રકુ 49 સૂચકહરુ પૂરા ગર્નુપર્ને હુન્છ 4 વર્ષકો અવધિમાં અભિયાન સંચાલન ગરેર તી સબૈ સૂચક પૂરા ગરેપછી અહીલે ઘોષણાકો ચરણમાં પુગેકો બડીગાડ ગાઉંપાલિકા સ્વાસ્થ્ય શાખા પ્રમુખ શેરબહાદુર બુઢાલે બતાઉનુ ભયો
5: સ્વાસ્થ્યકો ચાહિં 16 સૂચકમાં ચાહિં 90 ભન્દા બઢી ભએપછી 1 નંબર પ્રાપ્ત હુન્છ 15 સૂચક પૂરા ભએપછી 6 પોષણ મૈત્રી ઘોષણા ગર્ન મિલ્છ ત્યો ક્ષેત્રકો 6 સૂચક સબૈ પૂરા ભએકો 60% ભાગ કૃષિકો ચાહિં 80% ભન્દા બઢી ભએપછી હુને હો હૈન ત્યો પણ હાम्रो સબૈ 70% એચિવમેન્ટ છ પશુકો 3 સૂચકહરુકો પણ 80% ભન્દા બઢી ભયો હુને હો ત્યો પણ એચિવમેન્ટ ભએકો છ મહિલા બાલબાલિકા પણ 5 સૂચક હુન્છ ત્યો પણ 60% એચિભ ભએકો છ શાસકીય પ્રબંધ ક્ષેત્રકો 10 સૂચક હો ત્યો પણ એચિવમેન્ટ ભએકો છ ખાનેપાની સરસફાઈ અંતર્ગત 5 સૂચકહરુ 60% એચિવમેન્ટ ભએકો છ 5 ગતેસમ્મ સબૈ વડાહરુલાઈ ઘોષણા ગર્છૌ ત્યસપછી હેમપાલિકા ઘોષણાકો ચરણમાં પ્રવેશ ગર્છૌ
3: સંઘીય સરકારબાટ આઉને વિશેષ અનુદાનકો 4 વર્ષકો બજેટબાટ બડીગાડલાઈ નૈ પોષણ મૈત્રી સ્થાનીય શાસનયુક્ત પાલિકા ઘોષણા ગર્ને ચરણમાં લ્યાઈ પુર્યાએકો ગાઉંપાલિકા અધ્યક્ષ ગંડકી થાપા અધિકારીકો ભનાઇ છ
6: અબ હામીલે શિલ્મે કામ ગરેકો કુરા ઝંડૈ હામ્રો 6 કરોડકો લાગત લાગેકો છ હામીલે ચાહિં 79 80 81 82 82 સાલ સમ્મનકો તપાઈકો વિશેષકો બજેટ પૂરી પોષણમાં લ્યાયો નિ ત હામીલે ત સુરુકો વર્ષ 1 કરોડ દોસ્રો વર્ષ 90 લાખ તેસ્રો વર્ષ 3 કરોડ ત યો ચોથો વર્ષકો 1 કરોડ 63 લાખ 6 કરોડ 53 હોલા
3: સુરુકા દિનમાં નિકૈ ચુનૌતીપૂર્ણ રહેકા જંકફૂડ નિયંત્રણ બાલ વિવાહ લગાયતકા સમસ્યાહરુ અહીલે સચેતનાત્મક કાર્યક્રમ પછી નિકૈ રામ્રો સુધાર ભાયકો ઉહાકો ભનાઈ છ
6: સબૈભંદા હામીલાઈ ચ્યાલેન્જિંગ કુરા ત વિદ્યાલયહરુમા જંકફૂડકૈ અંત્ય ગર્નલાઈ ધેરૈ ચ્યાલેન્જિંગ જસ્તै ભएको हो ઉમેર નપુગીકન બાલ વિવાહ ગર્ને કુરાહરુ ઉમેર નપુગીકન આમા બનેકો બચ્ચા જન્માએકો કુરાહરુ પણ લગભગલાઈ પણ હામીલાઈ ધેરૈ ગાહ્રો ચાહિં ભएको थियो सुरु सुरुमा अहिले चाहिँ यो कार्यक्रम 4 वर्षको पिरियडमा चाहिँ धेरै सुधार भएर लगभग यसले 85% एचिभ गरेको छ कि यो
2: अन्तर्राष्ट्रिय स्तरमा समेत ख्याति कमाएका नेपाली सेफ सन्तोष कुमार शाहलाई पक्राउ गरिएको छ शाहलाई बैङ्किङ कसुर र ठगी आरोपमा जनकपुरबाट पक्राउ गरिएको हो काठमाडौँ उपत्यका अपराध अनुसन्धान कार्यालय टेकुबाट खटिएको टोलीले शाहलाई गैरात धनुषाको जनकपुर उपमहानगर 8 रामानन्द चोकबाट पक्राउ गरेको हो शाहमाथि गरीधाराको एउटा रेस्टुरेन्ट खरिद गर्दा बैङ्किङ कसुर र ठगी गरेको आरोप लागेको छ शकुन्तला अधिकारी थापाको जारीपछि शाहलाई ठगी सम्बन्धी कसुर मुद्दामा काठमाडौँ जिल्ला अदालतबाट पक्राउ अनुमति लिएर पक्राउ गरिएको अपराध अनुसन्धान कार्यालय टेकुका एसएसपी सन्तोष खड्काको भनाइ छ प्रहरीले अदालतबाट पक्राउ अनुमति पाएपछि फरार भएका शाहलाई प्रहरीले जनकपुर पुगेर नियन्त्रणमा लिएको हो प्रहरीले शाहसहित यही मुद्दाका अर्का आरोपी सिराहाको कर्जना नौका नारायण शाह सुडेलाई पनि पक्राउ गरेको छ दुवैजनालाई काठमाडौँ जिल्ला प्रहरी परिसर भद्रकालीमा राखिएको छ सर्लाहीमा जग्गा विवादका क्रममा कुटपिट हुँदा एकजना वृद्धको ज्यान गएको छ कुटपिटबाट घाइते भएका गोडैता नौका 70 अहमेद मन्सरको उपचारको क्रममा मृत्यु भएको हो यही जेठ 22 गते छिमेकी श्रीचन्द महतो र अहमेद मन्सर बीच जग्गा विवाद परेपछि श्रीचन्दका छोरा सुशील महतो रामजान मन्सर लगायतले वृद्धमाथि निर्घात कुटपिट गरेको प्रहरीको भनाइ छ यता गोर्खा नयाँ बजारको रोधी घरमा कुटपिट हुँदा घाइते भएका श्याम भनिने सन्तबहादुर गुरुङको मृत्यु भएको छ। गएको बुधबार राति रोधी घरबाट निस्कँदै गरेको बेला गुरुङमाथि आक्रमण भएको थियो। अवस्था अहिलेसम्मको खबर यति नै। नमस्कार।
1: यो BFBS गोर्खा रेडियो हो।